સ્ત્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ નિશાલ્કો અનુદાન બાદ તલબ ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નીચે સ્ત્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભએકો હુંદા નિહાયકા યોગ્યતા પુગેકા ઇચ્છુક ઉમેદવારહરૂબાટ રીતપૂર્વક દરખાસ્ત આહ્વાન ગરીન્છ. પદ મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય પ સંખ્યા એક જણા. પદકો કિસિમ નિજી સ્રોત સીઆઈટીસી બાદ પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભત્તા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કમતીમાં કક્ષા બાર વાસ્તુ સરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભે 40 વર્ષ ન માગેકો નેપાળી મહિલા નાગરિક હુંપર્ને છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછિ સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુપર્ને છ. સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીએકો નિવેદનલાઈ માત્ર છનોટ પ્રક્રિયામાં સામેલ ગરીનેછ. તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાળ સરકારી પ્રાથમિક તહકા શિક્ષકલાઈ તોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાઇનેછ. સાથે વિદ્યાલય તથા સંસ્થાલે તોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુપર્નેછ. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસો 4 બજે સમ્મ. સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે બિહાન 11 બજે દેખે દિવસો 2 બજે સમ્મ. ગારમા માપી કારમાં પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ભૂન જાણકારી કરાઇને છ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત રહે ક્લાસરૂમ ઇન ધ ક્લાઉડ નેપાળ સંસ્થા તથા વિદ્યાલયને નિર્માણ કરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુનેછ. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવમ કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન સમિત પ્રયોગ હુન સક્નેછ. તર લિખિત ચરણ પાર ગર્નેલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઇનેછ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસિદ્ધતા નહોઈ ગરે. આવશ્યકતા કાગજાતહરૂ એફએ ર એસઆરસી દેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ ભયે સ્કૂલકો પ્રમાણપત્રકો ફોટોકપી ટ્યુટર પ્રતિ. દરખાસ્ત વિદ્યાલયમાં સ્વીકૃતિ દર્શા ગણાવવા ગારમાસ 2019 @gmail.com માં ઇમેલ કરી પણ પઠાવન સકિનેછ. થપ જાણકારીકો લાગે.